0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવ્યું તે બધાને અમારા તરફથી પ્રેમભર્ય જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 15મી સપ્ટેમ્બર અને આજે છે ગણેશ ચતુર્થી. તો અમારા તરફથી તમને બધાને ગણેશ ચતુર્થીની ઘણી ઘણી શુભકામનાઓ અને ગણેશજી તમારા બધાના વિઘ્ન સંકટ દૂર કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુના ચરણોમાં ગણેશજીના ચરણોમાં એક સુંદર મજાનું ભજન લઈ લઈએ. પ્રફુલ દવેના અવાજમાં લેવામાં આવેલું

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ ગણેશની જ્યોતિથી નૂર મળે છે અને બધાના દિલોને આનંદ મળે છે. જે પણ મળે છે ને એ ગણેશના દ્વારે જાય છે ને ભાઈ કંઈક ને કંઈ જરૂરથી મળે છે. એટલે કહેવાય ને ગણેશજી જે છે વિઘ્નહર્તાના દેવતા છે, તે જ્યારે આપણે ગણેશજીના ચરણોમાં જઈએ છીએ તે જરૂરથી બધા વિઘ્ન દૂર થાય છે. તો ચાલો સુંદર મજાનું એક ભજન લઈ લઈએ, અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ભાઈ, અનુરાધા પોલવાલના અંબાજમાં લેવામાં આવેલું ગણેશજીનું. અને અમારા તરફથી તમને ફરીથી ભાઈ ગણેશ ચતુર્થીની ઘણી ઘણી શુભકામનાઓ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

અત્યારે લોક એગો મા બાપ હંમેશા અપન નૈકા કે ભલાઈ સોચેલા ઓર અપન નૈકા કે ભલાઈ ખાતિર સબ કુછ કરેલા પર લૈકા લોક ઈ વાત નહી સમજેલન સ કોનો કોનો લૈકા લોક અપન મા બાપ સે ધીર મુંહ ચલાવેલન સ મા બાપ કે વાત નહી સુનન સ કોનો કોનો લૈકા અપન મા બાપ પર હાથ તક છોડ દેવેલન સ ત કોણ કહેતી લૈકા હોવન સ કે મા બાપ કે વાત નહી સુનન સ મા બાપ કરી મહેનત કરે હકીકત ખાતિર લૈકા લોક ખાતિર ના પર લૈકા લોક જન હ બરી તેચી બરી જિદ્દી કા બોલબા ભૈયા પર હમને કે કામ હ લૈકા લોક કે સિખાય કે જબ લૈકા લોક છોટા સે સમજાઈબ તો લોક સમજી અબ લૈકા બડા હોગ તબ સમજાવતો તબ તો બહુ દેર હો જાય અગલા ગીત થોડા જીલી હૈ ગીતો હમને ચાહો થે ઈ સબ સંગત્યારો કે નામ જોન હમને કે સાથ જુડલ હવન ચા રેડિયો મોરિશસ રેડિયો મનોરંજન પર સુનજેની હૈ ગીતો હર ખાતિર વિમી અનુરામ જતન નૌશીન ઇબ્રાહિમ પટેલ પ્રિન્સેસ વર્ષા હૈ ગીત છેલી લિન્ઝે મનોજ બટુ વનીબ દુના જોશ રાગિની કેસર લીઝુ સંધ્યા યાશ્રેવ લખુ ખ્રિસ્ટેલ સંદિરન મિમી બટરફ્લાય ફેર બિકારામ સિંહ હૈ ગીતોરો નામ અનુષા લકી વુમન દેવીના રામબિરેચ अलना होज दीपक दिबिदयाल दीपक दिबिदयाल माफ करिए विशाल डोबी दीपक दिबिदयाल और आई गीत चलावत ईसा आतिश राम प्रसन्न परिवार के नाम फिर हई गीतवा राम खातिर ओकर सब परिवार के नाम तो जितना कोई भी और युधिष सिवदाय भी हमने के साथ जुड़ा पद्मा बोरू हेलो जी नमस्ते સુસ્વાગતમ સાધના સુકન સાયરા ઓર સ્વીટ એન્ડ લવલી રેહાના હસીના ફિનિક્સ એમની કે સાથે વતવન ઓર બુલતવન પ્રોગ્રામ એકદમ બઢિયા બા તો ચલા ગીતો સુને થોડા સુન સ્ટ્રેસ દૂર કરાવશે ગીતો હશે થોડા સુન નાચબસ ગાવસ કમરવા ડુલાવસ એ ગીતો ગેલે વન ખાલિદ મોહમ્મદ બંધુ ગીત કે બોલ હ થોડા ઝીરે હમ તો બરફ જી ભર કે ઝીરે જિંદગી દો દિન કે સફર બા કા કાચની કોંચી હોય કોંચી નહીં ચલા નાચબસ ગાવબસ ઝુમબસ ઓર યુધિષ સિવદારી અપન કમરવા ભરા જોર જુન હ મટકાવત યુધિષ સિવદારી એક ગીત ખાસમ ખાસ તોહર નામ